એવું એમ બુને તે હામા કશવારું થિમામ મેં એમ્બુરી મદીના એમ અથુ જનમ હામા કશવારું એમ મેં અજ્જતરી મીહા એમ મેં દેરા નિખમિત મીહા એ થનું બેરુ ખુલ્લાને થે એહેન્નકું નૂને અજ્જવની અવ્વાહશ અદી એખલાંગ રસૂલા આશાઈ મુમિનું નશે એહેનકમકુ મુનાફિકુન્નક એખમેન નેગે.